પેલે સાહેબ હમો લમો લો પૂરો પોર્શન કરી દીજો ક્લિયર, ને પછી લારું લાલ લો પછી લગેજો. ઓમ ગૌસો નાદય ગૌસો પ્રચદા બરુગા વરુગંધસે સોમવતુ મદાય વદાય રસો અચ્યુત ઓમ રચિત પત્ર મોપનયામિ નમઃ. હા તો ચીપજે આપ તો બે જીકો ચીપ્યો જી તો રૂયું રૂયું આયુ દબાવો. હમલ અમલો પોર્શન પૂરો ક્લિયર કરો સર, લારું પછી લગેજો. હમલ અમલો સાહેબ જટીને ઉભા કે સાહેબ અટલે હમલો અમલો પૂરો ક્લિયર કરો આપ પહેલા, કે બરો ગીત તો નહીં પૂરા લિંગમાં તાજે પહેલા હમલો વિશ્વ પૂરો કવર વે જાણો છે જાય. આપ બિલકુલ એજ એજ ને હિતમાં ઉભા કે વો ક્લિયર કરી દો. એજીને ઉભા યો ને પૂછો દેખો હમ ઉભા એ બતા શકે. નિરય એવો બરક તો એમને ખૂબ આવે બડ પાણી ઉગઈ જાય પાછો ઉકલ જાય કેમ ના સહી અહીંયા રબી. અરે ઓલો ઊંચો લો ઊંચો લો, એને એને ઊંચો લો. રૂયું રૂયું, અરે સાહેબ રૂયે નહીં આપ. હા યુ રૂયું પકડો. અરે વટીને નહીં આગે લગાવ, આગે લગાવ સાહેબ આગે લગાવ. નારે લગાવ હિંમત, અમે અમે જ લગાવ. દેખો અમે બાકી નહીં તો પોર્શન અમને પેલા પૂરો ક્લિયર કરો. નારે તો કોઈ વાત નહીં, અમે અમે લાગણો જરૂરી છે. જળ બંધ કરી દો ને 2 મિનિટ, જળ બંધ કરી દો 2 મિનિટ, કોઈ રૂકણ સાધન લેતો. દો મિનિટ બંધ કરી દો ને સાહેબ, શિંગાર દો જે પાછું કરો. હા લગા દો ને રોક દો 2 મિનિટ જળ ના કે હેંગ શિંગારો નહીં તો બેન્ડ વાત જાય. બસ થઈ ગયો, બાકી હજી હેંગ લગાવી દીજો.

0: દેખે ઝાંખ્યા મેં કઈ મટકી બી ફોડી ટાબરી આગળ આવી જાય જરે ઉઠો ફસે. તો કૃષ્ણ ભગવાન કી ચાલુ કરો. કેન આઈ ટોક લિટલ ઇન ઇંગ્લિશ?
1: વિશ્વ હરિઓમ હરિઓમ. વિશ્વ ગુરુ મહારાજ ને કૃષ્ણ જન્મોત્સવ પર હમ સભી કો આશીર્વાદ દિયા હૈ. તીન લોક નો ખંડ મે ગુરુ તે બડા ન કોઈ, તીન લોક નો ખંડ મે ગુરુ તે બડા ન કોઈ, કરતા કરે ન કર સકે ગુરુ કરે સો હોઈ, સો સૂરજ ઉગવે ચંદા ચઢે હજાર, કિતના ચાંદન હોત ભી ગુરુબિન ઘોર અંધાર, ગુરુબિન ઘોર અંધાર. આજ કે દિન હમ વિશ્વ ગુરુ મહારાજ ચરણો મે વંદન કરતે હૈ.